એપિસોડ ક્રમાંક 70 બા તથાગતા માણસ આવું માન્ય સંસ્કાર થઈ પુરા રહેવાલે જોઈએ ત્યાગુંતા બુદ્ધિવાન માણસલે શીલ રક્ષણ માતું તું દખાડા આર્ય અષ્ટાંગિક રસ્તા ત્યાં રસ્તા વરતું ચાલા બાજત માણસ નિરખા ત્યાંના અવયવ થઈ માણસ મનાવત નહીં તે તો ત્યાંના બઠ્ઠા ચાંગલા આશરણ થઈ માણસ મનાવસ નીતિમાન આશરણના હૈ નીતિમાન આશરણ રહસ મુદ્દાના ચાર પાયના જનાવરેશ થઈ આશરણ થઈ વાલા કરા સાથે માણસની વયક રહો મનશીની દૂસરાના દુઃખ જાણનારા ચાંગલ્યા ગોષ્ટી ગુમતા કારણેશ ગુમતા સુખચેનના ત્યાગ કરનારા નીતિમાન માણસ સંસ્કૃતિનું રક્ષણ કરસ તો કોણતાજ વેદના અટકત નહીં ત્યાંના ગુંતા જગ કલ્યાણના દિશા હૈજ માન્ય સંસ્કૃતિની આશા તો રસ્તા આર્ય અષ્ટાંગિક રસ્તા આર્ય અષ્ટાંગિક રસ્તા મઝાર ઈચ્છાશક્તિ રાસ મુદ્દાની આર્ય અષ્ટાંગિક રસ્તા માતલા પહેલા રસ્તા મંજે મનની નજર આવિદ્યાના નાશ મનની નજર મંજે ગલત નજરની વિરુદ્ધ બાજુ આવિદ્યાના નાશ મનની નજર કરસ મંજે બિંદો કાય મંજે આવિદ્યા મનો કસાલે માણુસના દુઃખના ઠાવ ઠિકાના તસંચ દુઃખલે નિસ્તારાના ઉપાય હૈ મહાન સત્ય સમજણ નહીં તિલેજ મંતસ આવિદ્યા હે તુષ્ય બલિગુરી ગોટના પારકની મંજે માણુસને અહીં સમજી લો કરમ કુવાડના યદી બિનકામના સોડી દેવ અવ ખોટા વિશ્વાસ શાસ્ત્ર માતલ્યા પવિત્ર વરલ્યા ભેમકાડાના ભેમકાડનાર્યા ધર્મેશના બલિગુરી નજર મજગત વાગુંતા ત્યાગ કરો તેની કોણતી બી ગોટ નિસર્ગ નિયમના વિરુદ્ધ માનો ને માણુસની જે શે તે માનો અનુભવસના આધાર લેવો તે જ ઠીક રાસ પણ ભરમ થઈ મત માંડાનો તે નકારસ ભલી નજર જ્યારે કરતા યત નહીં આ વિદ્યાના નાશ તેમાં ધીર હોત નહીં ભલી નજર ભલી નજર બિગર માણુસ મંજે આંધાર કોઠડી માતલા કૈદીચ ભલી નજર બિગર માણુસ મંજે માણુસમાં સમજદારીના અભાવ જ મનાવસ તો ભલી નજર ઉચ્ચી કરા સાથે ઈચ્છાશક્તિ લે મંજે ગયાલે લાગતી બંધન અને વધ જઈ બંધન માતું મોક્યા પડતી મન ત્યાંના પાવલે સ્વતંત્ર્યાના રસ્તે ભલી નજરના પરવાસ થઈ મનશીલ નકો જોઈ છે મન બંધનમાં મન ફાકાડો ચાંગલા દિશામાં તે વધ જાસ માણુસ બંધ માતું મોક્યા નહીં તે અંધાર કોઠડી મધાર પડેલ કૈદી હું આંધ્યા માણુસ સારખા રાસ ભલી નજર નશાના ભયે ભલી નજર લે સમજસ દુઃખન દુઃખન દુઃખ યવાન સત્ય દુઃખલે નિસ્તારાન સત્ય અને દુઃખ નિસ્તારાના રસ્તા આ વિદ્યા સંસ્કાર જ્ઞાન નાશવાન સૌ ઇન્દ્રિયસનું ઠિકાન પ્રભાવ યજ્ઞા તીસ હાવ ભવ જાતિ જરા યાના જ્ઞાની વાળાવસ ભલી નજરમાં જ્ઞાનના પાયથ્યા મજબૂત અને ટીકાઉ બનાડસ ભલી નજર

સૂર ક્રમાંક 17 બા તથાગતા માનુસ હું માન્ય સંસ્કાર થઈ પૂરા રહેવાલે જોઈએ ત્યાગુંતા બુદ્ધિવાન માનુસલે શીલ રક્ષણ માતું તું દખાડા આર્ય અષ્ટાંગિક રસ્તા ત્યાં રસ્તા વરતું ચાલા બાજત માનુસ નિરખા ત્યાંના અવયવ થઈ માનુસ મનાવત નહીં તે તો ત્યાંના બઠ્ઠા ચાંગલા આશ્રમ થઈ માનુસ મનાવસ નીતિમાન આશ્રમના હૈ નીતિમાન આશ્રમ રહસ મુદ્દાના ચાર પાયના જનાવરે થઈ આશ્રમ થઈ વાલા કરા સાથે માનુસની વયક રાહુ મનશીની દુસરાના દુઃખ જાણનારા ચાંગલ્યા ગોષ્ટી ગુંતા કારણેસ ગુંતા સુખ ચેનના ત્યાગ કરનારા નીતિમાન માનુસ સંસ્કૃતિના રક્ષણ કરસ તો કોણતાજ વેદના અટકત નહીં ત્યાંના ગુંતા જગ કલ્યાણના દિશા હૈચ માન્ય સંસ્કૃતિની આશા તો રસ્તા આર્ય અષ્ટાંગિક રસ્તા આર્ય અષ્ટાંગિક રસ્તા મજાર ઈચ્છાશક્તિ રાસ મુદ્દાની આર્ય અષ્ટાંગિક રસ્તા માતલા પહેલા રસ્તા મંજે મનની નજર અવિદ્યાના નાશ મનની નજર મંજે ગલત નજરની વિરુદ્ધ બાજુ અવિદ્યાના નાશ મનની નજર કરસ મંજે બિંદો કાય મંજે અવિદ્યા મનો કસાલે માનુસના દુઃખના ઠાવ ઠિકાના તસર દુઃખલે નિસ્તારાના ઉપાય હૈ મહાન સત્ય સમજના નહીં તિરેજ મંતસ અવિદ્યા હેતુશ્ય બલિગુરી ગોટના પારકની મંજે માનુસને અહીં સમજી લો કરમ કુબાડના યદી બિન કામન્યા છોડી દેવ અવ ખોટા વિશ્વાસ શાસ્ત્ર માતલ્યા પવિત્ર વરલ્યા ભેમકાડાન્યા ભેમકાડનાર્યા ધર્મેશના બલિગુરી નજર મજગૂત વા ગુંતા ત્યાગ કરો તેની કોણતીબી ગોટ નિસર્ગ નિયમના યુદ્ધ માનો ને માનુસની જે શે તે માનો અનુભવસના આધાર લેવો તે સ્થિક રાસ પણ ભરમ થઈ મત માંડાનું તે નકારસ ભલી નજર જ્યારે કરતા યત નહીં અવિદ્યાના નાશ તેમાં ખીર વત નહીં ભલી નજર ભલી નજર બિગર માનુસ મંજે અંધાર કોઠડી માતલા કૈદીચ ભલી નજર બિગર માનુસ મંજે માનુસમાં સમજદારીના અભાવ જ મનાવસ તો ભલી નજર ઉચ્ચી કરા સાથે ઈચ્છાશક્તિલે મંજે ગયાલે લાગતી બંધન અને વધ જઈ બંધન માતું મોક્યા પડતી મન ત્યાંના પાવલે સ્વતંત્ર્યાના રસ્તે ભલી નજરના પરવાસ થઈ મનશીન નકો જોઈ છે મન બંધનમાં મન ફાકાડો ચાંગલા દિશામાં તે વધ જાસ માનુસ બંધમાંતું મોક્યા નહીં તે અંધાર કોઠડી મધાર પડેલ કૈદી હું આંધ્યા માનુસ સારખા રાસ ભલી નજર નશાના ભયે ભલી નજર સમજસ દુઃખન દુઃખન દુઃખ યવાન સત્ય દુઃખલે નિસ્તારાન સત્ય અને દુઃખ નિસ્તારાના રસ્તા અવિદ્યા સંસ્કાર વિજ્ઞાન નાશવાન સૌ ઇન્દ્રિયસના ઠિકાન પ્રભાવ યજ્ઞા તીસ હાવ ભવ જાતિ જરા યાના જ્ઞાની વડાવસ ભલી નગરમાં જ્ઞાનના પાયથર્યા મજબૂત અને ટીકાઉ બનાડસ ભલી નગર